0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: નમસ્કાર, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વૈવરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો એ ધરતીના માલિક એવા એબરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. મિત્રો, આજે એટલે કે 10 જૂન અને બુધવારના કાર્યક્રમમાં હું વત્સલ પટેલ આપનું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં આપણે હંમેશની જેમ માહિતીસભર અહેવાલો, આપણા રોજિંદા જીવનને અસર કરતા ઓસ્ટ્રેલિયાના અને ભારતના સમાચાર મેળવીશું. તો આજના કાર્યક્રમમાં કયા અહેવાલો લઈને આવ્યો છું તે જણાવી દઉં. પ્રથમ વાત કરીશું ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ વિશે. ઓસ્ટ્રેલિયાના ઇલેક્ટ્રિક વાહનોના માર્કેટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને કેટલાક લોકો તેમની કારને ઇલેક્ટ્રિક કારમાં ફેરવી રહ્યા છે. લોકો આમ કેમ કરી રહ્યા છે તે વિશે આપણે રિપોર્ટમાં વધુ માહિતી મેળવીશું. ત્યારબાદ સુસેનભાઈ તમારી મુલાકાત કરાવશે ઓસ્ટ્રેલિયામાં સેવાકીય કાર્ય કરનારા નૌશીરભાઈ ઈરાની સાથે. તેમણે પોતાની સામાજિક સેવા માટે કિંગ્સ બર્થડેના રોજ ઓર્ડર ઓફ ધ મેડલ ઓફ ઓસ્ટ્રેલિયા એટલે કે OAM થી નવાજવામાં આવ્યા છે તે વિશે તેમની મુલાકાતમાં વધુ વાત કરીશું. આ ઉપરાંત વિક્ટોરિયામાં યુવા ગુનાખોરી અને હિંસા વચ્ચે હિંસા હવે ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. આ તમામ ગંભીર બનાવોમાં પોલીસે 13-22 વર્ષના અનેક યુવાનો તથા સગીરોની ધરપકડ કરી છે. તો એ વિશે અહેવાલમાં વધારે વાત કરીશું તથા માણીશું ગીત સંગીત અને હંમેશની જેમ ભારતના સમાચાર રજૂ કરશે હિરેનભાઈ મહેતા. મિત્રો, કાર્યક્રમમાં તમારા સંદેશા મોકલવા માટે મને મેસેજ કરો. અમારો નંબર છે 0439-799-767. તો ચાલો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. નમસ્કાર, 10 જૂન 2026ના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો વત્સલ પટેલ પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના અમલીકરણને 6 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને નિષ્ણાતો તથા કિશોરો જણાવી રહ્યા છે કે તેના મિશ્ર પરિણામો મળી રહ્યા છે. આ પ્રતિબંધ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, રેડિટ, થ્રેડ્સ, ટિકટોક, એક્સ કે જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું અને યુટ્યુબ સગીર વયના પ્રવેશને રોકવામાં નિષ્ફળ જાય તો $49.5 મિલિયન સુધીનો દંડ થઈ શકે છે. પરંતુ પ્રતિબંધિત પ્લેટફોર્મ પર બાળકોને એકાઉન્ટ ખોલવાથી રોકવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુનિવર્સિટી ઓફ સિડનીની સ્કૂલ ઓફ મીડિયા એન્ડ કમ્યુનિકેશનના ટીમોથી કોસ્કીએ જણાવ્યું હતું કે નિયમ અસર કરી રહ્યો છે તે દેખાઈ રહ્યું છે. વિક્ટોરિયન લિબરલ પક્ષના નેતા જેસ વિલ્સને જણાવ્યું છે કે તેમને વિશ્વાસ છે કે વન નેશનના સમર્થન વિના તેઓ વિક્ટોરિયાની ચૂંટણી જીતી શકે છે. આ અઠવાડિયે ન્યૂઝ કોર્પ દ્વારા પ્રકાશિત ફ્રેશ વોટર સ્ટ્રેટેજીના એક મતદાનમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના મતદારો માને છે કે પ્રીમિયર જેસિન્ટા એલનને વિક્ટોરિયન લેબર પક્ષના નેતા તરીકે બદલવાનો સમય હવે આવી ગયો છે, જેમાં 39% લેબર મતદારોનો સમાવેશ થાય છે. ચેનલ 9ના ટુડે શોને આપેલી મુલાકાતમાં જેસ વિલ્સને જણાવ્યું હતું કે વન નેશન સાથેના સોદાને તેઓ નકારી કાઢે છે, પરંતુ તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ રીતે જીતવા માટે તેઓ મહેનત કરી રહ્યા છે. નવા વેસ્ટર્ન સિડની એરપોર્ટની પ્રથમ ફ્લાઇટ માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. આ વર્ષે 25 ઓક્ટોબરના રોજ નવા વેસ્ટર્ન સિડની એરપોર્ટથી પ્રથમ ફ્લાઇટ રવાના થશે અને તે માટેની ટિકિટ હવે વેચાણ પર છે. સિડનીના બીજા એરપોર્ટમાંથી પ્રથમ ફ્લાઇટ સવારે 11 વાગે ઉડાન ભરશે, જે ગોલ્ડ કોસ્ટની જેટ સ્ટારની સેવા રહેશે. એરપોર્ટ માટે અગાઉ જાહેર કરાયેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય રૂટ ઓકલેન્ડ અને સિંગાપુરનું ચાંગી એરપોર્ટ છે. સિડની એરપોર્ટથી વિપરીત નવું એરપોર્ટ દિવસના 24 કલાક કાર્યરત રહેશે. ગયા સપ્તાહના અંતમાં સિડનીના ઉપનગર પંચબાઉલમાં ગોળીબારના સંબંધમાં પોલીસ હજી પણ ઓછામાં ઓછી એક વ્યક્તિની શોધ કરી રહી છે. ટાસ્ક ફોર્સ ફાલ્કનના ડિટેક્ટિવ સુપ્રિન્ટેન્ડન્ટ જેસન બોક્સે જણાવ્યું હતું કે શનિવારે ઘટના સ્થળેથી વાહન ચલાવતા પહેલા એક અજાણી એસયુવીમાંથી લગભગ 30 વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે આ ઘટના અંગે બે શખ્સો પર પહેલેથી જ આરોપ મૂકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરી સરકાર બુધવારે તેમનું બજેટ રજૂ કરશે, જેમાં પ્રથમ ઘર ખરીદનારાઓ માટે સ્ટેમ્પ ડ્યુટી નાબૂદ કરવામાં આવશે. તે ટેરેટરીને ઓસ્ટ્રેલિયામાં પ્રથમ અધિકાર ક્ષેત્ર બનાવશે, જે પ્રોપર્ટી માર્કેટમાં પ્રવેશતા લોકો માટે સ્ટેમ્પ ડ્યુટીને સંપૂર્ણપણે નાબૂદ કરશે. એસબીએસ ગુજરાતી પર આ હતા બુધવાર 10 જૂન 2026 મુખ્ય સમાચાર. મિત્રો, ઓસ્ટ્રેલિયાના ઇલેક્ટ્રોનિક વાહનોના માર્કેટ એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને કેટલાક લોકો તેમની કારને ઇલેક્ટ્રિક કારમાં ફેરવી રહ્યા છે. લોકો આમ કેમ કરી રહ્યા છે તે વિશે સુશેનભાઈના રિપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.
1: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આ છે SBS ગુજરાતી.
3: ઓસ્ટ્રેલિયાના ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટે એપ્રિલમાં નવો રેકોર્ડ બનાવ્યો છે અને સેકન્ડ હેન્ડ ઇવીનું વેચાણ પણ આસમાને પહોંચી ગયું છે. કેટલાક માલિકો પોતાની જૂની ક્લાસિક કારને પણ કન્વર્ટ કરી રહ્યા છે. વિગતો જાણીએ આ અહેવાલમાં. સિડનીના એક સબર્બન ગેરેજમાં મેડિકલ એક્સપર્ટ એડ્રિયન કોહેન પોતાની રિસ્ટોર કરેલી ગાડીને ચમકાવી રહ્યા છે.
4: It started its life as a 1990 Mercedes-Benz G240D. Their nickname when they were in military service was the Wolf. They were designed to take the tough stuff.
3: Dr. Cohen પાસે બે નવી EV અને એક ઇલેક્ટ્રિક વેસ્પા પણ છે, પણ તેમનું કહેવું છે કે આ ફરીથી બનાવેલી જર્મન ક્રોસ કન્ટ્રી ગાડી એકદમ અનોખી છે.
4: I'm very proud of what we've achieved with the Wolf. Having an idea and seeing it come to life gives you a great thrill. Having something that no one else in the world has.
3: Dr. Cohen માટે પડકારો કે મુશ્કેલીઓ નવી વાત નથી. એક ઇમરજન્સી મેડિકલ સ્પેશિયાલિસ્ટ તરીકે તેઓ દુનિયાના કેટલાક સૌથી મોટા રિયાલિટી ટીવી શો સાથે આખી દુનિયામાં ફરે છે, પણ તેઓ કહે છે કે વુલ્ફને કન્વર્ટ કરવામાં સારો એવો સમય લાગ્યો.
4: So from start to finish this project took just over a year and the cost was about $200,000. Now that's a lot, but then you need to replace every hose, every piece of electrical wiring, every conduit, every piece of rubber.
3: આ ગાડીને સિડનીના ઓબનમાં આવેલા ઇલેક્ટ્રોગસ્ટો નામના વર્કશોપમાં કન્વર્ટ કરવામાં આવી હતી, જે પૂર્વ એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ નિક કમિન્સે શરૂ કર્યું છે.
5: I spent 30 years in advertising and marketing, but I love new technology. I also grew up on a dairy farm where you learn to not throw something out but fix it, and I have a passion for old cars and old motorbikes. People who love classic cars come in all different shapes and sizes, and when you're driving one you get lots of thumbs up, you get lots of waves.
3: તેમના વર્કશોપમાં એન્જિનિયરો 7 ગાડીઓને રીકન્સ્ટ્રક્ટ કરી રહ્યા છે, જેમાં એક ચમકતી પોર્શ પણ સામેલ છે.
5: This is probably the most expensive car we've got on the floor. Very very collectible, very desirable 356 Porsche. It's an incredibly complex process. We have to make sure that all the other components in that car are up to scratch. So brakes, steering, suspension, all of those sorts of things often have to be upgraded or replaced. So we need to find parts from overseas.
3: ત્યાં રહેલા ઘણા ખજાનાઓમાં એક ગુલાબી રંગની ફ્રેન્ચ ફૂડ વાન છે, જેને મિસ્ટર કમિન્સ એક કેટરિંગ બિઝનેસ માટે કન્વર્ટ કરી રહ્યા છે.
5: Its new life has an electric vehicle, is going to weddings and events and serving ice cream and gelato out of the little side window.
3: તેઓ કહે છે કે વિનયાર્ડમાં ધીમી ટૂર માટે 1967ની એક કોમ્બીને નવું રૂપ આપવામાં આવી રહ્યું છે.
5: We put a giant battery pack in it. It's also got DC fast charging. Beautiful build, a lot of fun. You get, when you drive this, you get so many waves and thumbs up. Everybody loves a combi.
3: વિદેશથી આવતા ઇંધણના લાંબા ગાળાના સપ્લાય અંગેની અનિશ્ચિતતા વચ્ચે વધુ લેટેસ્ટ યુઝ્ડ ઇવી વેચનારાઓનું કહેવું છે કે વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બ્રેન્ડન ગ્રીન સિડનીમાં પિકલ્સ ઓક્શનમાં ઓટોમોટિવ સોલ્યુશનના જનરલ મેનેજર છે.
6: We saw a hyper focus on used electric vehicles across March and into April and even into May. I suspect a lot of the 31 to 40 year olds are quite leveraged with their mortgage, interest rates have gone up, and they're looking for meaningful ways to minimize their cost of living. Overall, the used electric vehicle market jumped by about 20 to 30% just depending on the different vehicle across the month of March in particular.
3: નવા EV નું વેચાણ પણ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે, જે ગયા મહિનાના કુલ નવા કાર માર્કેટમાં નવો રેકોર્ડ છે. શ્રી ગ્રીન માને છે કે ડિમાન્ડ થોડી સ્થિર થશે, પણ અત્યારે તો નવા ઓર્ડર ધડાધડ આવી રહ્યા છે.
6: Electric vehicle sellers, they probably know they're on a good thing right now. There's quite a bit of a wait list. I suspect what we'll see is more hybrid type families. So you might need a diesel car to SUV or a light commercial vehicle to tow the boat, tow the caravan for your, you know, for the summer trips and that sort of stuff. But having the second car could well be EV.
3: EV na shokhin Adrian Cohen mate, ashmibhut indranthi dur javu e sauthi motu aakarshan chhe.
4: We know that renewables are the future. We know that being able to charge at home means you will never have to go to a gas station again. And you can do all that in your own backyard with a car that you know is going to be efficient for the environment.
3: Small Business Secret માટે સંદ્ર ફુલુનો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
1: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
7: Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organization a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.
8: Starting a new life in Australia isn't easy.
9: A lot of companies have rejected me.
10: Sometimes I feel like, oh, I'm gonna quit, I've give up.
8: Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
1: SBS Audio. તમારા રસના વિષયો સાથે મેળ ખાતો પ્રોગ્રામ સાંભળવા.
11: યોજાતાલિયા准备好了吗?
12: SBS Chill.
13: SBS Pop Asia. Non-stop Asian pop.
14: Can you describe that feeling for people who haven't experienced it?
15: SBS Hindi ઉપલબ્ધ કરવાતા હે.
16: Far from the partisan politics of.
1: સાથે વધુ ભાષાઓમાં સમાચાર, તમારા મૂડ સાથે મેળ ખાતું સંગીત, મનમોહક અને રોચક પોડકાસ્ટ તમારી રાહ જોઈ રહ્યા છે. ડાઉનલોડ કરો SBS Audio એપ અથવા મુલાકાત લો
12: sbs.com.au/audio.
2: મિત્રો, બ્રેક પછી SBS ગુજરાતીના કાર્યક્રમમાં હું વત્સલ પટેલ આપનું ફરીથી સ્વાગત કરું છું. જો મિત્રો તમને કાર્યક્રમમાં જોડાતા થોડું મોડું થઈ ગયું હોય તો જણાવી દઉં કે પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરી. કાર્યક્રમમાં આગળ વધી અને હવે મેળવી લઈએ ભારતના સમાચાર હિરેનભાઈ મહેતા પાસેથી.
17: નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 9 જૂન મંગળવાર રાત સુધીના ભારતના સમાચાર. 4398 દિવસ. દેશના પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુ એક ધારા આટલા દિવસ સત્તા પર રહ્યા હતા. બુધવારે નરેન્દ્ર મોદી આ રેકોર્ડ તોડશે. જી હા, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનનો હોદ્દો ગ્રહણ કર્યા અને બુધવારે 4399 દિવસ થઈ રહ્યા છે અને આ સાથે એ સૌથી લાંબી તથા સળંગ મુદત માટે સત્તા પર રહેનારા ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. અલબત્ત 1947 થી 1952માં એટલે કે પહેલી લોકસભા ચૂંટણી યોજાઈ ત્યાં સુધી પંડિત નહેરુ દેશના વડાપ્રધાન હતા જ, પરંતુ એ કોંગ્રેસ દ્વારા નિયુક્ત હતા અને એક રીતે વચગાળાની ગોઠવણ હતી. 1952માં પહેલી લોકસભા ચૂંટણી થઈ અને એમાં કોંગ્રેસને બહુમતી મળી. એ પછી નહેરુ કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાઈને વિધિવત રીતે વડાપ્રધાન બન્યા હતા અને 1964ની 27મીના રોજ અવસાન પામ્યા. ત્યાં સુધી એ હોદ્દા પર રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ 2014ની 26મી મે દેશના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા અને એ પછી 2019 તથા 2024માં પણ ફરી એ વડાપ્રધાન તરીકે પસંદગી પામ્યા. વિભાજિત ભારતના પહેલા વડાપ્રધાન તરીકે પંડિત નહેરુએ શરૂઆતની કોમી હિંસા અને ત્યારબાદ તરત મહાત્મા ગાંધીજીની હત્યા જેવી સ્થિતિમાં શાસન કર્યું. જમ્મુ કાશ્મીર મામલે પાકિસ્તાન સાથેનું પહેલું યુદ્ધ એમના સત્તાકાળમાં થયું, તો એ જ રીતે એમના કાળમાં જ ભારતે ચીનનું આક્રમણ પણ વેઠવું પડ્યું. 500થી વધુ રજવાડાઓને ભારતમાં ભેળવવાનું ભગીરથ કાર્ય સરદાર પટેલે પાર પાડ્યું હતું, તો એ પછી નહેરુએ વિકાસ અને વિજ્ઞાન પર ધ્યાન આપી આઈઆઈટી, આઈઆઈએમ તથા સ્પેસ કમિશન વગેરેની સ્થાપના કરી. નરેન્દ્ર મોદીએ 2014માં દેશની કમાન હાથમાં લીધી ત્યારે દેશમાં રાજકીય ક્ષેત્રે બહુ અરાજકતા ફેલાયેલી હતી. એમની અગાઉ મનમોહનસિંહ વડાપ્રધાન હતા અને એમની બીજી મુદતમાં એટલે કે 2009થી 2014 વચ્ચે સરકારી સ્તરે ભ્રષ્ટાચારના અનેક કિસ્સા બહાર આવ્યા હતા. મોદી ભય અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વાયદો આપીને ચૂંટણી જીત્યા હતા. ભ્રષ્ટાચાર અને દેશમાં રોગચાળાની જેમ ફેલાયેલી નકલી ચલણી નોટોના દૂષણને ખતમ કરવા મોદીએ 2016માં 500 તથા 1000 રૂપિયાની બધી નોટ એક હુકમના ઝાટકે રાતોરાત રદ કરી નાખી હતી. વડાપ્રધાન તરીકે મોદીનો આ સૌથી મહત્વનો નિર્ણય હતો. એ પછી કરમાળખામાં સુધારણા માટે મોદી જીએસટી લઈ આવ્યા. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પ્રમાણે મોદીએ 2019માં જમ્મુ કાશ્મીરને સ્વાયત્તતા આપતી બંધારણની કલમ 370 રદ કરી અને ટ્રિપલ તલાકની જોગવાઈ પણ કઢાવી નાખી. અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ અને એનું ઉદઘાટન પણ મોદીના હસ્તે થયું. પાગલા સમયથી પાકિસ્તાન સાથેનો આપણો અણબનાવ હજી યથાવત છે, જોકે મોદીએ આ મામલે આક્રમક અભિગમ અપનાવી પાકિસ્તાન તરફથી થયેલા દરેક મોટા હુમલાનો જડબાતોડ જવાબ આપવાનું રાખ્યું છે. એક તબક્કે દેશની આંતરિક સુરક્ષા સામેનો સૌથી મોટો ખતરો જેને માનવામાં આવતો હતો એ નક્સલવાદનો સમૂળગો ઉચ્છેદ કરવામાં પણ મોદી સરકારને સફળતા મળી છે. આર્થિક મોરચે વાત કરીએ તો ભારત અત્યારે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રની યાદીમાં બહુ ઉપલા સ્થાને પહોંચી ગયું છે. અત્યારે દેશના અર્થતંત્રનું કદ 4.2 ટ્રિલિયન ડોલર જેટલે પહોંચ્યું છે. દેશ પાસે અત્યારે આશરે 750 અબજ ડોલર જેટલા મૂલ્યનું વિદેશી હુંડિયામણ રિઝર્વમાં છે. તો યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસની શરૂઆતના પગલે આર્થિક વ્યવહારમાં ડિજિટલ ટેકનોલોજી અપનાવવામાં ભારત અત્યારે વિશ્વમાં સૌથી ટોચ પર છે. હવે તો આ પેમેન્ટ પ્લેટફોર્મ સિંગાપોર, યુએઈ અને ફ્રાન્સે સુદ્ધા અપનાવ્યું છે. આર્થિક ઉપરાંત ભારત એક મોટી લશ્કરી તાકાત તરીકે પણ ઉભર્યું છે. એક તબક્કે ભારત માત્ર શસ્ત્રોની આયાત કરતું હતું, પરંતુ છેલ્લા 12 વર્ષમાં ભારતનો શસ્ત્ર નિકાસનો આંક 626 કરોડથી વધી 38,000 કરોડ રૂપિયાથી પણ વધી ગયો છે. મોદી વડાપ્રધાન બન્યા એ પછીની કલ્યાણકારી યોજનાની વાત કરીએ તો ગરીબી રેખા નીચે જીવતા 58 કરોડ લોકો માટે જનધન ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં સરકારી મદદની રકમ સીધે સીધી જમા થાય છે. ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના હેઠળ અત્યાર સુધી 44 કરોડ લોકોને આવરી લેવાયા છે, જેમને વર્ષે 5 લાખ રૂપિયા સુધીની તબીબી સેવા માટેના વીમા આપવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ પર ભારત હવે 5માં પૂછાતું થયું છે એમ કહી શકાય. રશિયા સાથેના સંબંધ જાળવવા ઉપરાંત મોદીના શાસનકાળમાં ભારતે અમેરિકા સાથે પણ સારાસારી કેળવી. અલબત્ત ગયા વર્ષથી ટ્રમ્પ બીજી મુદત માટે અમેરિકાના પ્રમુખ બન્યા એ પછી ટેરિફ નીતિ અને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના મામલે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધમાં ખટરાક જરૂર આવ્યો છે. એવી જ કડવાશ વચ્ચે કેનેડા સાથેના વ્યવહારમાં પણ આવી હતી. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા સૂત્રોના અમલ સાથે મોદીએ દેશમાં અનેક ચીજોનું ઉત્પાદન વધારવા અને એ રીતે બીજા દેશો પરનું અવલંબન ઘટાડવા પર ભાર મૂક્યો છે. સાથે સાથ ગ્રીન ટેકનોલોજી, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને માળખાગત વિકાસ પણ અત્યારે કેન્દ્રમાં છે. સમાચાર બુલેટિનમાં હવે વાત રાષ્ટ્રીય રાજકારણની કરીએ. ગયા મહિને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા ત્યારથી ત્યાં જામેલી ગરમાગરમી હજી ઓછી થઈ નથી. ઉલટું હવે તો એ ગરમીની ઝાળ નવી દિલ્હી સુધી પહોંચી ગઈ છે. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસનો સતત 3 મુદતનો ઇજારો તૂટ્યો અને ભાજપે 294માંથી 207 બેઠકો જીતી લીધી. એ પછી તૃણમૂલના ભાગે આવેલી 88માંથી 58 જેટલી બેઠકો પર પણ મમતા દીદીનો પક્ષ એક ગુમાવે એવી ન બતાવી છે. આ બેઠક પરથી ચૂંટાઈ આવેલા તૃણમૂલના ધારાસભ્યોએ નવો ચોખ્ખો બનાવી મમતાનો સાથ છોડ્યો છે. મમતા બેનર્જીના શાસનકાળમાં થયેલી કથિત શિક્ષક ભરતી કૌભાંડ તથા લોટરી કાંડ જેવા ગેરરીતિના ઉદાહરણ આપી 58 ધારાસભ્યોએ એ માટે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે અને એમને પક્ષના તમામ મહત્વના હોદ્દેથી દૂર કરવાની માંગણી કરી છે. બીજી બાજુ બંગાળ વિધાનસભામાં અલગ જૂથ તરીકે ઓળખાવાની એમની માંગણી વિધાનસભાના સ્પીકરે સ્વીકારી લીધી છે. આ જૂથે તો પોતાના આગેવાનની પસંદગી પણ કરી લીધી છે. દરમિયાન આ મામલો કોલકાતાથી હવે દિલ્હી પહોંચ્યો છે. સંસદમાં એટલે કે રાજ્યસભા અને લોકસભામાં મળી તૃણમૂળના કુલ 28 સભ્યો છે. એમાંથી 20 સાંસદોએ તૃણમૂળ સાથે છેડો ફાડવાની તજવીજ આદરી દીધી છે. તૃણમૂળ મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા સંસદ સભ્ય કાકુલી ઘોષ દસ્તીદારે મમતા સામેના બળવાની આગેવાની લીધી છે. તૃણમૂળના કેટલાક બાકી સંસદ સભ્યો મંગળવારે દિલ્હીમાં ભાજપના આગેવાનોને મળ્યા હતા, જોકે એમણે એવો ખુલાસો કર્યો છે કે ભાજપમાં જોડાવાનો એમનો ઈરાદો નથી, પરંતુ એ તમામ સંસદમાં ભાજપ સરકારને ટેકો આપશે. નિશ્ચિતપણે મોદી સરકારને એનાથી ફાયદો થશે, કારણ કે લોકસભા મતદારસંઘોની પુનર્રચના અને લોકસભા તથા તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા માટે જરૂરી ખરડા જે સરકાર પસાર કરાવવા ધારે છે એ માટે જરૂરી સંખ્યાબળ સરકાર પાસે નથી. અને બુલેટિનમાં હવે આગળ વધીએ. પશ્ચિમ એશિયામાં ઓમાન નજીકના દરિયામાં એક અમેરિકી મિસાઇલ હુમલાનો ભોગ બનેલા ઓઇલ ટેન્કર પરથી 24 ભારતીય ખલાસીઓને ઉગારી લેવામાં આવ્યા છે. મેરીવેક્સ નામનું આ જહાજ ગુજરાતથી ઓમાન તરફ જઈ રહ્યું હતું. અમેરિકી સંરક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ જહાજ પ્રતિબંધિત માલની હેરફેરમાં વપરાતું હોવાનું માહિતી પરથી એને અગાઉ ચેતવણી આપવામાં આવી હતી. એમ છતાં એણે દરિયામાં આગળ વધવાનું ચાલુ રાખતા એના પર હુમલો કરવામાં આવ્યો હતો. ભારતના બંદર તથા જળવ્યવહાર ખાતાના સચિવ ઉપેશ કુમાર શર્માએ આપેલી માહિતી પ્રમાણે સોમવારે ભારતીય સમય પ્રમાણે બપોરે 1:30 વાગ્યાની આસપાસ જહાજ પર આગ ફાટી નીકળી હતી, એટલે એના કેપ્ટને ડિસ્ટ્રેસ મેસેજ મોકલ્યો હતો. એ પછી ઓમાન નૌકાદળના જહાજોએ હેલિકોપ્ટર દ્વારા તમામ ખલાસીઓને ઉગારી લીધા હતા. ભારતે સત્તાવાર રીતે જહાજમાં આગ લાગવા પાછળનું કારણ જણાવ્યું નહોતું, પરંતુ અમેરિકી લશ્કરના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે આ જહાજે એને આપવામાં આવેલી ચેતવણી અવગણી હોવાથી નજીકના દરિયામાં તૈનાત એના વિમાનવાહક જહાજ પરના F-18 સુપર હોર્નેટ પ્લેને એક મિસાઇલથી સચોટ નિશાન સાધીને ઓઇલ ટેન્કર મેરીવેક્સના એન્જિન રૂમનો ખાતમો બોલાવી દીધો હતો. ટેન્કરના મોભાનો ભાગ તૂટી જતાં એક બાજુ નમીને ડૂબવા લાગ્યું હતું, જોકે જહાજ ડૂબી જાય પહેલા તમામ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

મિત્રો, ગયા શુક્રવારના કાર્યક્રમમાં અમારા નિયમિત શ્રોતા હેમલતાબેન પુરોહિતે જણાવ્યું હતું કે જય શ્રી કૃષ્ણ વત્સલભાઈ અને સુસેનભાઈ, તમારી ટીમ તરફથી પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે રજૂ થઈ રહ્યો છે અને તેમને ડિમેન્શિયા વિશે આપવામાં આવેલી માહિતી ખૂબ જ ગમી અને તેઓ ફ્રન્ટલ ડિમેન્શિયા વિશે વધુ માહિતી મેળવવા માગે છે. આભાર હેમલતાબેન આપના મેસેજ માટે. અમે અચૂકથી આગામી કાર્યક્રમોમાં તમને જોઈતી માહિતી વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તેમને કાર્યક્રમના ગીતો પણ ખૂબ જ ગમ્યા હતા. તો ચાલો હવે કાર્યક્રમમાં સમય થયો છે એક ગીત માણવાનો. મધુર ગીત માણીએ પાર્થિવ ગોયલના સ્વરમાં અને ફિલ્મ છે છેલ્લો દિવસ.

0: One second, you're enjoying your first day off in forever. Then, mid-lunch, your phone buzzes. A window's been broken at home, and you're miles away. In one second, everything can change. That's why ADT offers security systems with 24/7 monitoring, with tech that helps first responders prioritize your emergency. And with the ADT Plus app, you can stay informed and in control of your home from virtually wherever you are. When every second counts, count on ADT. Visit ADT.com to learn more.
1: Starting a new life in Australia isn't easy.
2: A lot of companies have rejected me.
3: Sometimes I feel like, oh, I'm gonna quit. I've give up.
1: Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
4: sbs.com.au/gujarati ને તમારું હોમ પેજ બનાવો. તાજા સમાચારો, સાંપ્રત ઘટનાઓ તથા મનોરંજન માટે sbs.com.au/gujarati ની મુલાકાત લો. શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર.
5: મિત્રો, વિરામ પછી કાર્યક્રમમાં ફરીથી એક વખત આપનું સ્વાગત છે. મિત્રો, ચાલો હવે મેળવી લઈએ ભારતના અન્ય સમાચાર હિરેનભાઈ મહેતા પાસેથી.
6: બ્રેક પછી સમાચાર બુલેટિન આગળ વધારીએ અને વાત કરીએ એક એવા કિસ્સાની જેમાં અપરાધીએ આશરે 40 વર્ષે એનો ગુનો કબૂલ્યો અને પરિણામે 1986માં થયેલા એક યુવાનના અપમૃત્યુનો કેસ ઉકેલાયો. કિસ્સો છે કેરલમના કોઝિકોડ શહેરની બાગોળે આવેલા ગામનો. ગામના બે યુવાનો વચ્ચે કોઈ મામલે બોલાચાલી થઈ. એમાં ઘરમાં ગરમી વધી તો મોહમ્મદ અલી નામના યુવાને બીજા યુવાનને ધક્કો મારી દીધો. પેલો યુવાન નાળામાં પડી ગયો એટલે ડરીને મોહમ્મદ અલી ત્યાંથી ભાગી ગયો. બીજા દિવસે પોલીસને નાળામાંથી યુવાનની લાશ મળી, જોકી એની ઓળખ ન થઈ શકી કારણ કે એ સ્થાનિક રહેવાસી નહોતો. એની હત્યાનો કેસ નોંધી પોલીસે થોડા દિવસો પછી અણઓળખાયેલી લાશ તરીકે એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. આ વાત 1986ની હતી. એમાં અચાનક વળાંક આવે છે ગયા વર્ષની 4 જૂનના દિવસે, જ્યારે મોહમ્મદ અલી સામે ચાલીને કોઝિકોડ પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને 41 વર્ષ અગાઉ પોતે મોહન નામના એક મજૂરનું ખૂન કર્યું હોવાનું કહે છે. આશરે 40 વર્ષ પહેલાના અપરાધની કબૂલાત કરવા કોઈ આવે એ વાત જ પહેલા તો ફરજ પરના પોલીસ અધિકારીને ગળે ઉતરતી નહોતી. એની કબૂલાતનું કારણ, મોહમ્મદ અલીના કહેવા પ્રમાણે એના મોટા દીકરાના અપમૃત્યુ અને નાના દીકરાને નડેલા અકસ્માત પછી એને પસ્તાવો થયો અને અપરાધ ભાવની પીડાથી મુક્ત થવા એ પોલીસ સ્ટેશન આવ્યો. એ પછી પોલીસે 40 વર્ષ અગાઉના રેકોર્ડ તપાસ્યા. મોહમ્મદ અલીએ મોહન સાથે એનો ઝઘડો જ્યાં થયો હતો ત્યાં એ સ્થળનું વર્ણન કર્યું, જે 40 વર્ષ પહેલા પોલીસ ચોપડે નોંધાયેલી વિગત સાથે મેચ થતું હતું. મોહમ્મદ અલીએ મોહનના ગામ વિશે પણ માહિતી આપી એટલે પોલીસે ત્યાં તપાસ કરી. 1986માં અણઓળખાયેલી લાશ તરીકે જેનો નિકાલ કરવામાં આવ્યો હતો એ ખરેખર મોહનની જ હતી એ પાક્કું કરવામાં પોલીસને 1 વર્ષ જેટલો સમય લાગ્યો. છેવટે હમણાં પોલીસે મોહનના ખૂન માટે મોહમ્મદ અલી સામે ગુનો નોંધ્યો અને એ સાથે 40 વર્ષ પહેલાના હત્યા કેસનો ઉકેલ આવ્યો. મોહમ્મદ અલી અત્યારે અદાલતની કસ્ટડીમાં છે. થોડા સમયમાં એની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. હવે વાત ક્રિકેટની. ભારતે હમણાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ જીતવા સાથે એક મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. ચંદીગઢના ન્યૂ પીસીએ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચનું પરિણામ 3 જ દિવસમાં આવી ગયું. ભારતે આ ટેસ્ટ 1 તાવ અને 300 રનના જંગી તફાવતથી જીતી. માર્જિનની દૃષ્ટિએ ભારતના ટેસ્ટ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. આઈપીએલની 19મી સિઝનના સમાપન પછી અફઘાન ટીમ એક ટેસ્ટ રમવા ભારત આવી હતી. આ ટેસ્ટમાં ટોસ જીતી ભારતે પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો. ઓપનર KL રાહુલ અને કેપ્ટન શુભમન ગિલની સેન્ચુરી તથા મિડલ ઓર્ડરના 3 ખેલાડીની હાફ સેન્ચુરીની મદદથી ભારતે 8 વિકેટે 564 રન ખડકી દાવ ડિક્લેર કર્યો. એ સામે અફઘાન ટીમ એના પહેલા દાવમાં 152 રન જ બનાવી શકી. ભારત તરફથી આ ટેસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારા સ્પિનર માનવ સુથારે પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી. આ સિદ્ધિ મેળવનારો એ ભારતનો 8મો બોલર બન્યો છે. માનવે પછી તો કોઈ અફઘાન બેટરને જાજુ ટકવા દીધા નહોતા. મિડલ ઓર્ડર બેટ્સમેન રહેમત ખાન સિવાય કોઈ અફઘાન પ્લેયર 20થી વધુ રન બનાવી ન શક્યું. માનવે આખા દાવમાં 33 રન આપી 6 વિકેટ લીધી હતી. ફોલો ઓન બાદ બીજા દાવમાં તો અફઘાન ટીમ 152 રન જ કરી શકી. બીજા દાવમાં ભારતના બે સ્પિનર કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે મળીને 7 વિકેટ લીધી હતી, તો માનવે પણ 1 વિકેટ ટપકાવી હતી. પોતાની ડેબ્યુ ટેસ્ટમાં કુલ 7 વિકેટ લેનારા સ્પિનર માનવ સુથારને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો છે. વેલ દોસ્તો, તો આ હતું આજનું સમાચાર બુલેટિન. ફરી મળીશું. નમસ્તે.

0: મિત્રો, ઓસ્ટ્રેલિયામાં સેવાકીય કાર્ય કરનારા નૌશીરભાઈ ઈરાનીને તેમની સામાજિક સેવા માટે કિંગ્સ બર્થડેના રોજ ઓર્ડર ઓફ મેડલ ઓફ ઓસ્ટ્રેલિયા એટલે કે OAM થી નવાજવામાં આવ્યા છે. તેઓ ઓસ્ટ્રેલિયા ક્યારે આવ્યા અને કયા કયા ક્ષેત્રોમાં તેમણે વર્ષો સુધી સેવા આપી તે વિશે તેમની પાસેથી જાણીએ. મુલાકાત લઈ રહ્યા છે સુષેણભાઈ દેસાઈ.
1: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
2: તો મિત્રો, હાલમાં આપણે જેટલી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ઓસ્ટ્રેલિયામાં જોઈએ છીએ, જેટલી સહજતાથી આપણને સામાજિક સથવારો મળે છે એવું હંમેશા નહોતું. બહુ ઓછા ભારતવંશીઓ રહેતા ઓસ્ટ્રેલિયામાં. ભારતમાં પણ જેમની વસ્તી ખાસ ઓછી છે એવા આપણા ગુજરાતી બોલતા પારસી ભાઈઓ જ્યારે અહીં સિડનીમાં 11 ખોલવા માંગતા હતા ત્યારે તેના માટે એમણે કાનૂની લડત લડવી પડી અને તેનું સુકાન જેમણે સંભાળ્યું એવા નૌશીરભાઈ ઈરાનીને કિંગ્સ બર્થડે નિમિત્તે મેડલ ઓફ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત કરવામાં આવ્યા છે, તો એમના સામાજિક કાર્ય માટે. તો આખી સફર અંગે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે નૌશીરભાઈ. નૌશીરભાઈ, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
3: થેન્ક યુ.
2: નૌશીરભાઈ, કિંગ્સ બર્થડે ઓનર્સમાં તમને OAM થી નવાજવામાં આવશે, તો તે માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ સમાચાર મળ્યા ત્યારે તમારી પહેલી પ્રતિક્રિયા શું હતી? આ સફળતાનો શ્રેય તમે કોને આપશો?
3: પહેલી તો શોક લાગો કે ખરી વાત છે કે સુષ્ટિ વાત છે. હસવાની વાત તો એ છે કે પહેલો મને આવ્યો ઈમેલ તો મારી ડોટરને કહ્યું કે ભાઈ આ જો ને, આ કઈ સ્કેમ છે કે શું છે? સાચી વાત છે ને. પછી મારી દીકરી ચીઝ IT માં છે કે નો નો નો ડેડી, આ ફર્સ્ટ ક્લાસ છે, આજે તમે ખુશ થવું જોઈએ કે તમને આ કન્સિડર કરે છે ઓફરનું. પહેલું તો ઓફકોર્સ આવ્યું કે કન્સિડરેશન છે, એમને તે કન્ફર્મ નહીં કર્યું કે તમને મળ્યો છે. મને મળ્યો છે કે ખાલી પેલી જેને એડવાન્સ નોટિસ જેવી આવી કે ભાઈ યુ આર બીંગ કન્સિડર્ડ ફોર ધીસ OAM વગેરે વગેરે. પછી ઓફકોર્સ એની પછી એક વીક કે બે વીક પછી ખબર યાદ નહીં રહેતું કે કન્ફર્મેશન આવ્યું કે ધીસ ઇઝ ટુ કન્ફર્મ કે તમને એવોર્ડ મળ્યો છે. ત્યારે ઓફકોર્સ સમજીને બહુ ખુશાલી લાગી, કેમ કે હું છેલ્લા 19-20 વર્ષથી કમ્યુનિટીને જે મારા હમ્બલ વેથી થાય છે તો હું સેવા કરું છું ઇન માય ઓન લિટલ વે. ને મને કંઈ કોઈ દાડો મેં સપનામાં બી નહીં આવેલું કે ભાઈ આ મારી હું કરું છું તેમાં ઇઝ બીન રેકગ્નાઇઝ બાય ધ ગવર્મેન્ટ. મને બહુ ખુશાલી લાગી કે ભાઈ ચાલો એટલી ધ પબ્લિક ઇઝ એપ્રિશિએટિંગ કે ભાઈ આઈ જે થોડું ઘણું કરવું છે એમ ચાલે છે.
2: નૌશીરભાઈ, તમે ઓસ્ટ્રેલિયામાં આટલા લાંબા સમયથી સામાજિક કાર્ય અને કોમ્યુનિટી સેવા કરો છો અને એના માટે તમને એવોર્ડ મળ્યો છે, તો આની શરૂઆત ક્યારે થઈ અને તમને આવી સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળી?
3: શરૂઆત એમ થઈ સુષેણભાઈ કે હું અમે લોકો મારી ફેમિલી અમે અહીંયા 1979 આવેલા. ઓકે, 79 મારો સારા નસીબ કે મને એકચ્યુઅલી મારી કંપનીએ ટ્રાન્સફર કર્યો એટલે હું પહેલાં આવ્યા ત્યારે નવું ભાઈ વિચાર આવે કે ભાઈ ગમશે અહીંયા ના ગમશે. ને બે મારા યંગ નલી છોકરીઓ હતી, બે ડોટર્સો ને વાઇફ ને માય સેલ્ફ. તો ચાર તો આમાં બહુ સરપ્રાઈઝ લાગ્યું કે પહેલે બિગિનિંગમાં જ મારી દીકરીઓને ગમી આવ્યું ને મારી બહેરીને ગમી આવ્યો. પ્રોબ્લેમ તો મારો હતો. મેં કહ્યું કે ભાઈ નહીં જરા છોડે બાબા, કે ત્યાં આપણે બધું છોડીને આવ્યા છે, અહીંયા કેવું ચાલે છે કેવું નહીં. ને પેલું એનું કમ્પ્લીટલી ડિફરન્ટ વાતાવરણમાં આવ્યા છે. તો પછી થોડા મહિના ગયા પછી મને લાગ્યું કે નહીં ભાઈ આ અહીંયા થોડું સારું છે ને હવે આપણે અહીંયા સેટલ થઈ જઈએ. ને તો જે 79 તો મારું ઓફિસમાં શરૂ થયું, મારું કામ હતું, જોબ હતો, મલ્ટી નેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતો હતો તે વખતે. ને પછી તે પૂરું થયું પછી મને બે હરી વર્ષ તો અમે કોઈ દુબઈ ગયા, ત્યાં મને કંઈ એસાઇનમેન્ટ મળ્યું તો ત્યાં ગયા, પછી પાછા અહીંયા આવ્યા સિડનીમાં. ને પછી મેં મારું પોતાનું નળું બિઝનેસ શરૂ કરેલું, વોટર ટ્રીટમેન્ટ ને એવું બધું. તે ને પછી 2006 2000 બરાબર 20 વર્ષ થઈ ગયા કે રિટાયર થયો. મેં કહ્યું ચાલો હવે ઘણું થયું, હવે શું કરીએ. પણ રિટાયર થયું ત્યારે મેં જેને વાવ તો નહીં કહેવાય, પણ મેં મારા મનમાં વિચાર કર્યો હતો કે ભાઈ હવે મારો ટાઈમ છે કે કઈ કઈ બી કરવું જોઈએ કે સોસાયટીને પાછું આપીએ. સોસાયટી હેઝ બીન કાઇન્ડ ટુ મી, એવરીથિંગ, આઈ હેડ અ ગુડ લાઈફ, તો ભાઈ કઈ પાછું રિપેર તો કરવું જોઈએ ને. તો તે 2006 મેં શરૂ કર્યું થોડું થોડું. પહેલે બિગિનિંગમાં પેલું જો આ મીર જોનવીર છે ને, તે તમે તો જાણો છો મીર જોનવીર ઇઝ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, દે આર લુકિંગ આફ્ટર વલનરેબલ ઓલ્ડ પીપલ મીલ્સ. તો મારો દોસ્તે કહ્યું કે આ શું, તો ઘેરે ઘેરે જઈને ખાલી મીલ આપે તેમાં શું ફાયદો આવે, તારો ભેજો તો ના ચાલે. મેં કહ્યું ભાઈ જો દર વખતે ભેજું નથી જોઈતું, કઈ બી પ્રાર્થના. મેં એ લોકોને કહ્યું કે જો તમને કઈ અનુભવ નથી, આપણે જઈએ ને એ લોકો સાથે કઈ મીલ આપીએ, ઇટ્સ નોટ કે ખાલી ભાઈ તમે ભોનું આપી દેલું, પણ એ લોકો સાથે થોડી વાત કરીએ, એ કરીએ. તો એ લોકો તો એટલા એ થઈ જાય છે, બીકોઝ એટલા લોનલી પીપલ છે, પીપલ ડોન્ટ રિયલાઇઝ કે ધેર આર વેરી લોનલી પીપલ. ને કનાઉના અનફોર્ચ્યુનેટલી ફેમિલી એવું છે કે કોઈ આવતું જ નથી. અમે કોઈ સાથે વાત કરું તો ખબર પડે કે મધર જેને દાડે આવે મારો મારો દીકરો, કે ફાધર જેને દાડે આવે, એટલે કે એમ કેમ ચાલે. તો એ લોકો સાથે વાતચીત કરીએ, જ્યારે હસા બોલ કરીએ તો એ લોકો બહુ ખુશ થઈ જાય. તો એ લોકોને જોઈને કે એ લોકો ખુશ છે તો મને બહુ ખુશાલી લાગે, આપણને સેટિસ્ફેક્શન ઘણું લાગે છે. તો તે મેં કહ્યું પહેલું મારું સોશિયલ વર્ક મેં તે શરૂ કર્યું. પછી થોડો વખત પછી મેં કહ્યું લાવ હવે ભેજું ચલાવીએ, દોસ્તો કહે છે. જસ્ટિસ ઓફ ધ પીસનું મેં એપ્લાય કીધેલું ને, મને આઈ ગોટ સિલેક્ટેડ. પણ મેં જસ્ટિસ ઓફ ધ પીસ મેં એમ કહ્યું કે ભાઈ મને પૈસા નથી જોતા, એટલે આઈ એમ નોટ સર્વિંગ ટુ ગેટ મની, પણ કમ્યુનિટી જે બી થયો તો તેમાં બી મને બહુ બહુ સેટિસ્ફેક્શન લાગે છે. કારણ કે એમ છે કે જસ્ટિસ ઓફ ધ પીસ ઇન અ વે હેલ્પ્સ ધી પબ્લિક, ઇટ હેલ્પ્સ ધી લીગલ સિસ્ટમ, ઇટ હેલ્પ્સ ધી ગવર્મેન્ટ. આ કે પેપર સમજ નથી, ઘણાઓને સમજ નથી આવે કે જસ્ટિસ ઓફ ધ પીસ ખાલી છાપો મારવાનો અને ખાલી સિગ્નેચર જોવાનું. ના ના ના, એવું નથી ભાઈ. એમાં કોર્ટના કેસીસ આવે છે, આફિડેવિટ આવે છે, સ્ટેચ્યુટરી ડેક્લરેશન આવે છે. તો તેમાં ખાલી અમે જોવાનું નથી, ઘણું બધું ઇન્ટરોગેટ કરવું જોઈએ, આ કરવું જોઈએ. તે કરવાથી શું થાય છે કે આ લોકો જે આવે ફ્રી સર્વિસ છે ને, ફ્રી સર્વિસ છે તો બિચારો રિટાયરીસ છે કે સ્ટુડન્ટ્સ છે કે માઇગ્રન્ટ્સ જે આવ્યા હોય નવા નવા, તેના વસ્તે બધું. તે એ લોકોને આ ફ્રી સર્વિસ મળે તો એ લોકો બી બહુ થેન્કફુલ થઈ જાય છે. આપણને સારું લાગે કે ભાઈ ચાલો કંઈ કોઈની સેવા કીધી, કોઈને જરા હેલ્પ કર્યો. ને મેં કહ્યું તેમ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનમાં એટલે મારું એસોસિએશન હિન્દુ ઓસ્ટ્રેલિયન એસોસિએશન તો ઘણું 1984 કે 85 તે વખતે હતું. ત્યારે મેં કહ્યું ચાલો જરા કલ્ચરલ સાઇડ પર કરીએ. તો આઈ વોઝ ઇન્વોલ્વ ધેર. ઇનફેક્ટ 84-85 આઈ થિંક મને યાદ છે ત્યારે કે આઈ વોઝ પ્રેસિડેન્ટ ધેટ ટાઈમ. ને પછી અમારું પારસી એસોસિએશન હતું, ઝોરાસ્ટ્રીયન એસોસિએશન, તેમાં પણ ઇન્વોલ્વ થઈ ગયો.

0: SBS South Asian.
1: Your news from here
0: and hits from home.
2: Landu brainstorms boat names for the boat he hopes to own.
3: How about Fishful Thinking? Nah, too cute. C'est la vie.
4: Would be better if I was French.
2: Boatu has a boat covered by Geico, with added 24/7 access to the largest towing fleet on the water. He has the confidence to spend more time on an actual boat.
3: Fantastic voyage. Now we're getting somewhere.
2: Plus, Geico can help Boatu cover what's on board, too.
3: Oh, I know. Boy, oh boy. Or barely awake. Paddle to the metal. Oh, man. I should do this for a living.
2: It feels good to be Boatu. It feels good to Geico.
5: Association GT. Actually, I had to appear in court. They were there. Put forward a case chalyo ne judge etlo a partial judge hato ke hats off to him ke ere ko ke nahi I badu sahi che I badu barobar che I within the limits che ke omone permission apyu ne pachi ta pachi te ame ko ghanu advance karyu ne ghanu saru thayu ke ame te vapariye che bachchao ama zoroastrian bachchao na vase for religious education apa cultural education apa ak ya vartavaran juru chhe ne to e vay hatu bhai
6: to tumhe aa badha je kaam kare ama kase jyare pan apde samajik karya ma jodaiye tar padkaro aave issues thai problems aave to tamari to atli lambi social service tumhe kardi chhe to ama tumne koi jagya par mushkeli padi hoy ane tumhe eno samno karyo hoy evo koi kisso
5: નહીં આમ છે કે મેં કહ્યું કે આ જે એઝેડમાં જે કોર્ટ કેસ ચાલ્યો ને દેટ વોઝ ધ બિગેસ્ટ સ્ટમ્બલિંગ બ્લોક વિચાર કરું છું તો એ સિવાય કેતે બી એવું કંઈ થયું નથી બધે બસ હેલ્પ ને કોઓપરેશન મળ્યું છે ને આનું બધા કહે છે કે ભાઈ રેસિસ સોસાયટી છે એમ છે તેમ છે પણ ખરું પૂછો તો પર્સનલી મને ને મારી ફેમિલીને બી કે એવો અનુભવ જરાક નથી થયો થોડો ઘણા હોય પીપલ વિથ ટોક પણ અમને તો અનુભવ નથી થયો તો આઈ વુડ સે કે આઈ વુડ સે ગિવ ફૂલ ક્રેડિટ ટુ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન સોસાયટી
6: તો તમે જે હવે યંગ ઇન્ડિયન્સ છે તેમને તમે શું મેસેજ આપશો કે એ લોકો પણ તમારી જેમ સમાજસેવામાં જોડાય અને વોટ એવર ફોર્ટે દે આર વર્કિંગ ઇન તેમાં એ લોકો બેસ્ટ પ્રદર્શન કરે તે માટે
5: હા ડેફિનેટલી કરવું જોઈએ ને હું તો આટલી મેસેજ આપું કે તમે જો અહીંયા રહેવા આવી ગયા હો એટલે તમને ગમ્યું છે આ કન્ટ્રીનો તમે શું કહે શેલ્ટર લેવ છો બધું લેવ છો It doesn't mean that you give up your roots. Jarak pan nahi. Tame tamaro religion che, tamaro culture che. Ne, yaha thai che na, bhai. Yaha thai che. Diwali na motto utsav thai che. Australia ma dandiya ras no bhi thai che. Etle it shows ke evu kai che nahi. Pan pachi tame yaha aavya cho, you must give up. Ke bhai, sorry, you should assimilate, you know. Be part of the society, but... You can also retain your culture, you can retain your religion, and you can retain everything. Ne, bijo ek message che ke bhai, yahan jitlu you are able to do, jitlu thai tetlu thoro help karo. Especially, I feel strongly ke elderly people, people who are you know vulnerable, tyawane aap help karo. Because that is required a lot. Ne, amna bata jaane se ke aging population thai chale se yahan abe. So I strongly believe ke when people to come together and support each other, the impact of this is profound. It's much more than anything else.
6: Barabar. તો નોશીરભાઈ SBS ગુજરાતીને સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ
5: થેન્ક યુ ભાઈ થેન્ક યુ વેરી મચ
6: થેન્ક યુ
7: SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ હાર્ટ દેશના બંધારણમાં એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોને માન્યતા આપવા માટેનું આમંત્રણ છે તમારી ભાષામાં વાંચો sbs.com.au/ઉલુરુ સ્ટેટમેન્ટ મહત્વના રાષ્ટ્રીય અને વૈ

0: વૈશ્વિક સમાચાર સાંભળો SBS ન્યૂઝ ઇન ડેપ્થ તમારી પસંદગીની પોડકાસ્ટ એપ પર અથવા sbs.com.au/news/audio પર
1: SBS kickoff. A new music station celebrating football anthems from around the world.
2: It's time for Africa.
1: It's live now
3: on DAB Radio, the SBS audio app.
4: We got the game
1: online and SBS on demand.
0: આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
5: મિત્રો, વિરામ પછી SBS ગુજરાતીના કાર્યક્રમમાં હું વત્સલ પટેલ તમારું ફરીથી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં વિક્ટોરિયા રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે અને શહેરના વ્યસ્ત વિસ્તારોથી લઈને રહેણાંક વિસ્તારોમાં વિવિધ સ્થળોએ ઝપાઝપી જોવા મળી રહી છે. આ તમામ ગંભીર બનાવોમાં પોલીસે 13-22 વર્ષની વયના અનેક યુવાનો અને સગીરોની ધરપકડ કરી છે. તો આવો એ વિશેની વધુ માહિતી મેળવીએ.
6: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
7: વિતેલા દિવસોમાં વિક્ટોરિયામાં સગીરો અને યુવાનો દ્વારા આચરવામાં આવેલા ગંભીર ગુનાઓની અનેક ઘટનાઓ નોંધાઈ. ફ્લિન્ડર સ્ટેટ સ્ટેશનથી લઈને સાઉથ મોરાંગમાં વ્યક્તિના અપહરણ અને હત્યા ઉપરાંત ફ્રેન્કસ્ટન અને બોક્સેલ વિસ્તારમાં ગાડીઓની ચોરી અને ઘરમાં હથિયારો સાથે ઘૂસીને હુમલા કરવાના બનાવો સામે આવ્યા. પોલીસે 13-22 વર્ષની વયના અનેક યુવાનોની ધરપકડ કરી છે. આ તમામ ભયજનક ઘટનાઓ કેવી રીતે બની, પોલીસ અત્યારે શું તપાસ કરી રહી છે તેની સંપૂર્ણ વિગત જાણીએ આ અહેવાલમાં. ગત મહિને 15 મેના રોજ રાત્રે લગભગ 3 વાગે સાઉથ મોરાંગના ડરાયસ ટેરેસ ખાતેથી 31 વર્ષીય વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેને ઘરમાંથી બળજબરીથી ખેંચીને એક કારમાં ઉપાડી જવામાં આવ્યો. થોડા સમય બાદ સવારે 4:30 વાગે તેનો મૃતદેહ ટર્નેટના બ્રુની ડ્રાઈવ પાસેના એક પાર્કમાંથી મળી આવ્યો. ગુનામાં વપરાયેલી કાર પણ પછીથી એન્સબેરીના માઉન્ટ મેરી રોડ પર સળગાવેલી હાલતમાં મળી આવી. આ કેસમાં હોમિસાઇડ સ્કવોડના ડિટેક્ટિવે ગઈકાલે બપોરે વિંદમ વિસ્તારમાંથી એક 17 વર્ષના છોકરાની ધરપકડ કરી છે, જે આ કેસમાં પકડાયેલો 7મો આરોપી છે. આ સગીર પર હત્યા, ઘરમાં ઘૂસીને હુમલો, અપહરણ અને આગ લગાડવાના જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેને ચિલ્ડ્રન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. યુવાનોની સંડોવણીનો આવો જ એક બીજો હિંસક કિસ્સો રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ફ્લિન્ડર સ્ટ્રીટ સ્ટેશન પર જોવા મળ્યો. અહીં સ્ટેશનના કોન્કોર્સ એરિયામાં લગભગ 10 જેટલા લોકો મોટા છરા એટલે કે મેશેટી લઈને ખુલ્લે આમ લડી રહ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ 6 લોકોની ધરપકડ કરી. તેમાંથી 4 લોકો તો હથિયાર સાથે ટ્રેનમાં ચડી ગયા, જેમને પ્રોટેક્ટિવ સિક્યોરિટી ઓફિસરોએ પકડીને તેમના છરા જપ્ત કર્યા, જ્યારે 2 લોકોને સ્ટેશન વિસ્તારમાંથી જ પકડવામાં આવ્યા. આ મારામારીમાં એક 17 વર્ષના યુવાનના હાથમાં મોટો ઘા વાગ્યો, જેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પકડાયેલા લોકોમાંથી એક 22 વર્ષના યુવક પર મારામારી, હથિયાર રાખવા અને ઈજા પહોંચાડવાના ચાર્જ લાગ્યા છે અને તેને 27 નવેમ્બરે મેલબર્ન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા અંગે શરતી જામીન અપાયા છે. જ્યારે બાકીના 5 સગીરો, જેમાંથી 1 13 વર્ષનો, 1 14 વર્ષનો, 1 15 વર્ષનો અને 2 16 વર્ષના છોકરાઓ પણ સામેલ છે, જો કે તેમને હાલ પૂરતા છોડી મુકાયા છે અને ટ્રાન્ઝિટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટ વધુ તપાસ હાથ ધરી રહ્યું છે. સગીરો દ્વારા ગુનાખોરીનો આ સિલસિલો અહીં જટકતો નથી. ફ્રેન્કસ્ટન ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટે પણ લૂંટફાટ અને હુમલાની અલગ અલગ ઘટનાઓમાં 3 યુવાનો સામે ચાર્જ લગાવ્યા છે. આ ગુનાઓની શરૂઆત 23 એપ્રિલે બોક્સિલના શોપિંગ સેન્ટરના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી કારની ચોરીથી થઈ હતી. ત્યારબાદ 31 મેના રોજ ફ્રેન્કસ્ટનમાં ઘરમાં ઘૂસવાનો પ્રયાસ, 4 જૂને ફ્રેન્કસ્ટનમાં ઘરમાં ઘૂસીને હુમલા કરવા અને 4 જૂને જ હેસ્ટિંગમાં પોલીસથી ભાગવાના આરોપો આ યુવાનો પર છે. પોલીસે શુક્રવારે 6 જૂને સીફોર્ડના એક ઘરમાંથી 2 જણાની, રવિવારે 7 જૂને ફ્રેન્કસ્ટનમાંથી અને 20 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા 18 વર્ષના અને 14 વર્ષના યુવાનો પર ઘરમાં ઘૂસીને હુમલા કરવા, ગાડીઓ ચોરવા, જીવ જોખમમાં મૂકવા અને લાયસન્સ વગરના હથિયારો રાખવાના આરોપો મૂકવામાં આવ્યા છે. 18 વર્ષના આરોપીને 31 ઓગસ્ટ સુધી મેલબર્ન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ પર મોકલાયો છે, જ્યારે 14 વર્ષના સગીરને ચિલ્ડ્રન્સ કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત પેલા 20 વર્ષના યુવક પર પણ આવા જ ગંભીર આરોપો છે, જેને ત્યારબાદ મેલબર્ન મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલાયો હતો. પોલીસ આ તમામ ગંભીર બનાવોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જો કોઈ પણ નાગરિકે આમાંથી કોઈ પણ ઘટના જોઈ હોય અથવા કોઈ માહિતી, ડેશ કેમ, સીસીટીવી વિડીયો હોય તો ક્રાઇમ સ્ટોપરનો 1800333000 પર સંપર્ક કરવા અથવા www.crimestoppers.com.au પર ઓનલાઈન રિપોર્ટ કરવાની અપીલ કરવામાં આવી છે. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
0: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
5: મિત્રો, અમારા નિયમિત શ્રોતા રેખાબેન જોશી અમને મેસેજમાં જણાવી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયામાં 4 દાયકાથી વધારે સમયથી વસેલા નૌશીરભાઈ ઈરાનીને ન્યૂ સાઉથ વેલ્સમાં સામાજિક સંસ્થાઓ દ્વારા લાંબા સમયથી જોડાયેલા રહેવા બદલ બિરદાવવામાં આવ્યા છે અને તેમણે હોંશે હોંશે સેવાના કામો કરીને સમાજની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ ભજવીને અલગ અલગ સંસ્કૃતિના લોકોને મદદ કરી છે અને પોતાની એક આગવી ઓળખ પણ ઊભી કરી છે. તો તેમને ઓર્ડર ઓફ મેડલ ઓફ ઓસ્ટ્રેલિયા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. રેખાબેન, ખૂબ ખૂબ આભાર આપના મેસેજ માટે. મિત્રો, કાર્યક્રમ સમાપ્ત કરતા અગાઉ હું વત્સલ પટેલ તમામ શ્રોતા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આશા છે આપને આજના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ તમને ગમ્યા હશે. તમારી પાસે જો કોઈ સ્ટોરી હોય કે અમારી સાથે કોઈ બાબત વિશે વાત કરવી હોય તો તમે મને ઇમેલ કરી શકો છો. ઇમેલ કરવાનું મારું એડ્રેસ છે vatsal.patel@sbs.com.au. મિત્રો, કાર્યક્રમ સમાપ્ત કરતા અગાઉ માણીએ વધુ એક ગીત, ફિલ્મ હેલારોનું આ ગીત, જેના શબ્દો છે સપના વિનાની રાત, જેને સ્વર આપ્યો છે આદિત્ય ગઢવીએ. તો મિત્રો, આ સાંભળતા જ આજના કાર્યક્રમને વિરામ આપીશું. ફરીથી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર અને આવજો.